Jamuya ye dadon ka ɲɛ. Masaya ye dadon ka ɲɛ. Dawulatigiya ye dadon ka ɲɛ.